0: 이거는 삶이냐 하네.
1: 아, 바이플레 한 바이 부코 너너
0: 생활에
1: 너너 니녀 꺾더니 바그이 그러니까 집루이 무타이 누르고 있지니 제 다닥시닥 판다 집루이 무타이 제 자가 오테르 응고 어자가니 심이 다닥시닥 어부토이 판다고 아와융카 제 샬로 샤릭 패싱고 무타이 럭노 가티 룽 푸누나니 바그이 탈랑마니 아프록 저토노 아와융카 Kay offro kakanakana shilia, and kay kanai tonghankaba, no offro bo, saimankamu, chinichi brimutai bufunishimi, palai lai tonglai mani, gaitan bago palai jack, and kay abochini bagui, joto lukurungi ham grani bagui, ageje, chinioroni, bubagra rock tong money, palai lai paymani, abo tabuk po, kusung kusung, palai lai tongo, tabuk. ए आबुनो काइसा जराव पालाय जाको आ हिके खाना खाना गाइनिनि फिरकमु गाय ताबु जों ताके शेकक तुन नायलायनाय साबो तमसुंहरका
0: ताबुकनि चिनिया फानि कक तुन सेहर नाय गाय